0: મરાઠી વાણી આકાશવાણી.
1: નમસ્કાર, વેરી ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ ઈચ એન્ડ એવરી વન. જેને ભી હમારી રેનબો ફેમિલી સે જુડે હુએ લોગ, ઇનફેક્ટ જો સિટી લાઇટ્સ કા ખાસ કર ઇંતજાર કરતે હૈ ઉનકો તો બહોત બહોત સ્વાગત હૈ. જી હા, વો સમય આ ગયા હૈ જબ આપ ઓર મૈં મિલકે સિટી કે બારે મેં બાત કરતે હૈ. ક્યા ચલ રહા હૈ આપકે ઓર મેરી લાઇફ મેં ઉસકે બારે મેં ભી થોડી બહોત ચર્ચા જરૂર કરતે હૈ. લેકિન ઇસસે પહેલે હમ સિટી લાઇટ કા પૂરા આગાઝ કર દે, આપસે મેં ફિર એક બાર કહેના ચાહતી હું, રિક્વેસ્ટ કરના ચાહતી હું કે આપ જો ભી આપકે સવાલ હોંગે, ખાસ કર કુછ એસે પર્ટિક્યુલર ઇવેન્ટ્સ કો લેકર યા ફિર કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન્સ કો લેકર, ઉનકી જો ઉનકા જો જવાબ હૈ ના વો મુજે દેને કે લિયે આપકો થોડા સમય ચાહિયે હોતા હૈ, તો ઉસકો આપ જબ ભી મુજે ભેજેંગે. મુજે એસા લગતા હૈ કે યે જો શો હૈ, બાર બાર હમ કહેતે હૈ ના કે બેસિકલી હમ મેસેજીસ નહીં પઢ સકતે, લેકિન હા અગર કોઈ બહોત હી ખાસ ઇન્ફોર્મેશન હોતી હૈ વો હમ આપકો જરૂર દે સકતે હૈ. તો આપકો લગતા હૈ એસી કોઈ ખાસ ઇન્ફોર્મેશન આપકો ચાહિયે, તો ઇન્સ્ટન્ટલી પહેલે હી મુજે શો કે દૌરાન મેસેજ કર દીજિયેગા, તાકી મેં ડ્યુરિંગ ધ શો આપકો ઉસકે બારે મેં ઝ્યાદા જાનકારી લેકે દે પાઉં. સો આઈ થિંક મેરી જો પાસ્ટ એક્સપીરિયન્સીસ રહે ના અભી શો કે થોડે દિનો પહેલે, મુજે લગા શો કે બિગનિંગ મેં આપકો બોલ દેતી હું, ક્યોંકિ ફિર એન્ડ તક સબ કહેતે રહેતે હૈ કે અરે મેને અબ આપસે યે પૂછા થા આજ કે ઇવેન્ટ કે બારે મેં આપને બતાયા નહીં, તો અગર આપ લાસ્ટ પૂછેંગે 6 બજને મેં 5 મિનિટ પે તો બતાના મુશ્કિલ હો જાયેગા ના. તો પ્લીઝ આપ જરૂર સે મુજે બતાયેગા. ઓર આપ જાનતે હૈ કે બહોત હી ખૂબસૂરતી સે આપ બાતે લિખતે હૈ. ઓર ફિલહાલ મેં એક બાર ફિર આપ સબકો બતાના ચાહતી હું કે આપ સુન રહે હૈ સિટી લાઇટ્સ, ઓર મેં હું આપકી અપની ગઝબ કી ગીતાંજલિ સોની, ઓનલી ઓન સ્ટેશન ઓફ ધ નેશન.